0: મેન્ટ કમ્પ્યુટરાઇઝ જાપાની મશીન જરીએ કઈ વન્ય થી હોન્ડા જે ક્વોલિફાઇડ ટેકનિશિયન જે ઝેર નિગરાની આશિક હોન્ડા મોટર્સ એડ્રેસ ઇન્ડસ બાયપાસ નસ્ત રેલવે લાઇન મહેરાપુર રાપ્તી જિલ્લાએ આસિમ હુસૈન આરાઈ 0307-3592120
1: खुशखबरी जर्मन होम्योपैथिक क्लिनिक सामू वदन बोटा पेट्रोल पंप कोटली कबीर रोड मेरापुर कराची इस्लामाबाद जो मशहूर डॉक्टर मंजूर हुसैन मेमन एमए डीएचएमएस सिंध आरएचएमपी इस्लामाबाद होम्योपैथिक कंसल्टेंट एंड फैमिली फिजिशियन सीनियर लेक्चरर नवाबशाह होम्योपैथिक मेडिकल कॉलेज नवाबशाह हर अरबा खमीस जुमे छंछर आचर।